બન્યા કરે માણસ પર જૂઠા, બન્યા કરે માણસ પર જૂઠા, દોષ દરિયા જા કોન્યા, ઠાડા હોગા ઘર આપણે પર રોજ ડર્યા જા કોન્યા, અર ગેર વખત જા ખ્વાડ ખોલાવે